0: કરી શકું, હું માછીમાર બની શકું તો.
1: જરૂરકો ઠૂઠો ખાવતા ભને જૂઠો, ના ખાઉં ભને તિરસા ના. યસકો એવટા ગુંછા સારે તલ તલ હુંછા, ના ખાઉં ભને તિરસા ના.